0: વણેટવાડ નામ પોકી
1: આમાં હરો
0: ઉમે જને તો
1: એ વે નુનુ મોનો ન વણ વ્યુમવા
0: ઓય ના ચુમ્બા કરા કોકી ને કા મોરી
1: તો યા ગનાડુ તકો કુયુરી હે
0: ઉના ગના ના રોજે ગા ને કા ગિહાંગા
1: ઈ ગિહાંગા મો યા કાંગા હે
0: આને ને કુઈ સાંત રે આને ને નિયો મેં જામ યા ને ગિહાંગા સાંત
1: એ મુતામરા કોમેઈ sawa sarikare tuguha akanya ubifurize ijoro ryo ku isaha zine n'iminota 15 z'ijoro
0: urakoze cyane guhana metre do santo
1: ewana
0: bintu n'umuno ni kweri ewana jen uwambere kwanza reka nifurize ijoro gito nyine na mvuge edwari rera kamana wari mbonga kwitibona kwitibona ijoro gito na mvuge nziza Reka muri rusange nifurize abantu bose bakora bose n'indi kisi n'ayo kisi n'ayo kisi n'ayo kisi n'ayo kisi n'ayo kisi n'ayo kisi n'ayo kisi n'ayo kisi n'ayo